વાર શ્રી ભગવતીજી કી પાતશાહી દસમી પ્રથમ ભગવતી સમરકા ગુરુ નાનક લઈ તે આય ફેર અંગદ ગુર તે અમરદાસ રામદાસ હુઈ સહાય